0: એ મારી એકલ સુઝી બદલ કોલ્લાફીએ
1: એહેંતા આસલુએસ હાદ દેરેદો અલે કમ હાદ લોબી નેદે મિ હુંગુલુની
2: સાબ હે મારી હાં તો એપુની ડોક્ટર બાય બદલ કરવા હકે
3: મેલેરિયા કે ઇતબાર લિફાબા ડોક્ટર બાય કોડ ઇતફદકું ગિન અન્નોન દોયલેવે બેનો કોલેકું બેનો સાઈઝે વસમીર વાને એકમકુ કોન્નિ માને ઇતકો
4: મોદી હે એકમ મેગાહર્ટ્ઝ દિવહી એફએમ